અબે ચિત્તોડ માથે કબજો કી કરવે? તદ આશા સા ચિત્તોડ રા કિલેદાર ચીલ મહેતા સું બાત કર રાત રા કિલે રા દરવાજા ખોલાઈ દિયા. દરવાજા ખુલતાઈ ઉદય સિંહ આપરે ભરોસેમંદ યોદ્ધાવા સાગે કિલે માથે કબજો કર લ્યો.

અબે ચિત્તોડ માથે કબજો કી કરવે? તદ આશા સા ચિત્તોડ રા કિલેદાર ચીલ મહેતા સુ બાત કર રાત રા કિલે રા દરવાજા ખોલાઈ દિયા. દરવાજા ખુલતાઈ ઉદય સિંહ આપરે ભરોસેમંદ યોદ્ધાવા સાગે કિલે માથે કબજો કર લીયો.